0: શ્લોક મહલ્લા પહેલા સચે તેરે ખંડ સચે બ્રહ્મણ સચે તેરે લો સચે આકાર સચે તેરે કરણે સર્વ વિચાર સચ્ચા તેરા અમર સચ્ચા દીબાણ સચ્ચા તેરા હરમ સચ્ચા ફરમાન સચ્ચા તેરા કરમ સચ્ચા નિશાન સચે તો દાખલ કરો સચે સત્તાન સજો સચ્ચી તેરી સિર સચ્ચી સાલા સચ્ચી તેરી કુદર સચે પાછા નાનક સચ્ચા સચ જો મર જમે સો કાચ ન કાચ મહલ્લા પહેલા
1: ਵੱਡੀ ਵਡਿਆਈ ਜਾਂ ਵੱਡਾ ਨਾਂ ਵੱਡੇ ਵੱਡੇ ਜਾਂ ਸਚਨਿਆ ਵੱਡੇ ਵੱਡੇ ਜਾਨੇ ਚਲਥਾ।